માનજી ભાઈ નું રામ રામ. કિશન ભાઈ, આપણે સબ જાણો કે ફસલની અચ્છી પેદાવાર બદલે આપણી જે ખેતરની મિટ્ટી હૈ એણમે પોષક તત્વ હૈ એ બહુત જરૂરી રહે. ઓર જે વખત મિટ્ટી મેં નાઇટ્રોજન, ફાસ્ફોરસ, પોટાશ ઓર આવા જે સૂક્ષ્મ તત્વ હૈ એની અગર કમી થઈ જા તારે આપણને ખેતર મેં ખાદ યા જે ઉર્વર

0: ઉદયપુર સમેત 15 જિલ્લામાં સામાન્ય ઉકમ બિરખાફી. ચોમાસારી ઈ ઋતમાં પ્રદેશના બંધામાં બુતારો 62% પાણી આવ્યો. સૌ વત્તા કોટા અર બાંસવાડા હલકારા બાંધ કરીબ 98% ભર ગયા. 95 બાંધ લભાલભ ભર્યા હૈ, જદકે છોટા મોટા કુલ 693 બંધામાં 395 થોડા ઘણા ભર્યા હૈ. એ વિચે આજ રાજ્યમાં ઘણખર થોડા ગરમી અર ઉમસ રહી. સરહદી જિલ્લા જેસલમેરમાં દિનરી બગત પારો 40°C રે આરએસઆરએ ચાલ રહ્યો હૈ. બાડમેરમાં ગરમી રો ઘણો અસર મહેસૂસ કર્યો જા રહ્યો હૈ. પાલી જિલ્લામાં કમ બિરખારે કારણ બંધામાં પાણી રો લેવલ કમ હૈ. જલદાય વિભાગરા એસી મનીષ માથુર બતાયો કે આવતા ભગતમાં પીવનરા પાણીની પૂર્તિ બનાવી રાખણ સારું ખાસ કાર્ય યોજના બનાઈ છે. હૈ
1: જવાઈ બાંધ મેં આજ કી તારીખ મેં લગભગ 1528 MCM પાણી ઉપલબ્ધ હૈ ઓર ઇસકો હમ જ્યાદા સે જ્યાદા લંબા ચલાના ચાહતે હૈ. इसके साथ ही हम जिले में जो दूसरे बांध हैं, चाहे वो पीछे दिन पहले काम में लिए हैं या फर्स्ट टाइम काम में लेंगे, उन सबकी भी संभावना हमने तलाश कर ली है, जिसमें बाणियाबाद बांध है, रजनी, कंटालिया, सरदार संगम, सारे बांधों की हमने तलाश कर ली है. इसके बांधों के अलावा हमने माइंस भी देखी है, जो हमने 2021-22 की कंटीजेंसी में काम में ली थी. तो जो भी सरफेस वाटर अवेलेबल है उसका मैक्सिमम यूटिलाइज कैसे करके हम पाली की जनता को पानी पिला सकेंगे, इसकी हम तैयारी कर रहे हैं.
0: રાજ્યમાં જલ ઝૂલની 11 મોકે ન્યારા ન્યારા ધાર્મિક આયોજન રાખ્યા જા રહ્યા હૈ. કઈ થોડા શોભાયાત્રામાં નીકળી છી. ચિત્તોડગઢ જિલ્લાના શ્રી સાંવલિયાજીમાં નીકળી છી શોભાયાત્રામાં મોટી તાદાદમાં જાત્રુ પૂગ્યા. રાજસમંદ જિલ્લાના માન્યોડા ચારભુજા ધામમાં ઠાકોરજીના પાલકીમાં બિઠાર નગર રે સેર કરાઈ છી. એ પાછા દૂધ તળાઈ પૂગર પંચામૃત સ્નાન કરાઈ છો. ઝુંઝુનુ જિલ્લાના સુલતાના કસ્બામાં ગોપીનાથજી રામિંદરો ઠાકોરજીની સવારી નીકળી છી. બાંસવાડામાં નીકળી છી રામરેવાડીમાં ન્યારા ન્યારા અખાડાના પહેલવાન હેરત અંગેજ કરતબ બતાયા. ઉદયપુર અને ડુંગરપુરમાં નીકળી છી શોભાયાત્રામાં આઈ મોકળા જાત્રુ પૂગ્યા. જાપાન માં ફેર્યા એશિયાઈ ખેલામાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ T20 ક્રિકેટ હોડરા ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાને હરાર સોનારો તમગો જીત લીધો હૈ. આ એશિયાઈ ખેલામાં ભારત સોનારો ઓ પહેલો તમગો જીત્યો હૈ. આજ ખેલી જા ફાઇનલ મુકાબલામાં કપ્તાન હરમનપ્રીત કૌર ટોસ જીત અર પહેલી બલ્લેબાજી કરનરો ફેસલો કિન્નો. ઉપકપ્તાન સ્મૃતિ મંધાના 45 ગેંદા ખેલ અર 7 છક્કા અર 5 ચોકા વાળી તુફાની પારી સાગે 79 રન બનાયા. વિકેટ કીપર બલ્લેબાજ રીચા ઘોષ રા તુફાની 45 રનની મદદ ભારત તે 20 ઓવર રા ખેલમાં 216 રન બના લીના, જદકે મારા 3 બલ્લેબાજ આઉટ થયા. જવાબમાં શ્રીલંકારી ટીમ મહેજ 69 રન બનાર આઉટ થઈ. રાજ્યપાલ હરિભાઉ બાગડે એ સફળતા માથે ભારતની મહિલા ટીમને બધાઈ અર શુભકામનામાં દીની હૈ. શુભકામના સંદેશમાં એવા કહ્યો કે ટીમરા શાનદાર ખેલ દેશરો માથો ઊંચો ભ્યો હૈ. એશિયાઈ ખેલામાં ભારત હાલ તાઈ સોનારો 1, ચાંદીરા 4 અર કાંસારા 2 તમગા હાસિલ કિના હૈ. આખિરમાં ખાસ સમાચાર એક અર ફેરો સુન લી રહો. રાજ્ય નિર્વાચન આયોગ 5 નગરીય નિકાયરે અલાવા પ્રદેશરા દૂજા હલકામાં ચુનાવ આદર્શ આચાર સંહિતા હટાઈ. નવો ભારત આંતરરાષ્ટ્રીય જલ સપ્તાહ નવી દિલ્હીમાં શરૂ થયો. પાણીને બુદ્ધિમાની સાથે કામ લેવણ માથે જોર. પ્રદેશમાં ઈ સાલ ચોમાસારી બિરખા થોડી કમ રહી. સામાન્ય કરીબ 16% કમ મેં વર્ષ્યો. એશિયાઈ ખેલામાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ T20 મુકાબલામાં શ્રીલંકાને હરાર સોનારો તમગો જીત્યો. ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. માણો આગલો સમાચાર બુલેટિન કાલ સવારે 9 વાગ્યા હિન્દીમાં પ્રસારિત કર્યો જાવેલા. નમસ્કાર.
2: ये आकाशवाणी जयपुर अजमेर का आम ही चैनल है. आप किसान भाई सुनेंगे प्रायोजित कार्यक्रम किसान वाणी.